નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશે એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભરી આજે શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજના દિવસની વાત કરીએ, આજે છે શનિવારનો દિવસ અને સ્ટુડિયોની ગલીડામાં 10:01 થઈ ગઈ છે અને 27 જૂન છે. ને આપણા કાર્યક્રમમાં ભાઈ તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે. આવો અમારી સાથે કાર્યક્રમમાં અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ વિશ્વાસ અને સહન શક્તિ આ બે વસ્તુ બધા સંબંધમાં જરૂરી છે. કેમ કે વિશ્વાસથી સંબંધ બંધાય છે અને સહન શક્તિથી સંબંધ જળવાઈ જાય છે. એટલે કહેવાય ને કે ભાઈ વિશ્વાસ અને સહન શક્તિ બે વસ્તુ બધા સંબંધમાં ઘણી જરૂરી છે. વિશ્વાસથી સંબંધ બંધાય છે અને સહન શક્તિથી સંબંધ સચવાઈ જાય છે. તો ભાઈ આજે એક સુંદર મજાનું એક ભક્તિમય ભજનની સાથે આપણે કાર્યક્રમમાં આગળ વધીશું. સુંદર મજાનું એક ભજન લઈ લઈએ આશિષ દેસાઈના અવાજમાં લેવામાં આવેલું તમારા માટે.

સ્ટુડિયો ની ઘરે 10:07 થઈ ગઈ છે અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો ને અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ભાઈ એની સાથે તમે મનપસંદ ગીત સાંભળવા માંગતા હોય તો તમે મેસેજ કરી શકો છો 5250620 પર, અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. ભાઈ ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ હેમા દેસાઈના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

ફરી આવો અમારી સાથે. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું અમિતા અને સ્ટુડિયોની ગલેડમાં 10:16 થઈ ગઈ છે. તમે શ્રોતાઓ કહેવાય છે ને, જ્ઞાન માણસને મહાન બનાવે છે અને સંસ્કાર માણસને પૂજનીય બનાવે છે. અને સારા સંસ્કારની જ્યારે વાત કરીએ તો માણસને પરમાત્માની નજીક લઈ જાય છે ને. એટલે કહેવાય છે ને કે જ્યારે આપણે વ્યક્તિની વાત કરીએ તો વ્યક્તિને, એટલે કે જ્યારે માણસને જ્ઞાન બનાવે છે મહાન. અને બીજી વાત કરીએ તો ભાઈ, માણસ જ્યારે સંસ્કારી હોય છે ત્યારે એ પૂજનીય બને છે અને સારા સંસ્કાર માણસની આત્માને, એટલે કે પરમાત્માને નજીક લઈ જાય છે. તો એક સુંદર મજાનો ગરબો લઈ લઈએ. 2025 લેવામાં આવેલી ઈશાની દવેના અવાજમાં ગુજરાતી કમ્પાઇલેશન ઓન યોર વે.

ગુજરાતી ગીતોની મજા માણતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધે અને સુંદર મજાના આગલો ગીત લઈ લઈએ. પ્રેમનો કક્કો કૌશિક ભરવાડના અવાજમાં લેવામાં આવેલો અને પ્રેમની વાત કરીએ. પ્રેમ એવી વસ્તુ છે જ્યારે આપણે પોતાની જાતને કરતા શીખીએ છીએ, પોતાને પસંદ કરીએ છીએ, ત્યારે જ આપણે એ પ્રેમ બીજાને પણ આપી શકીએ છીએ ને ત્યારે જ આપણે બીજાને પણ પસંદ કરી શકીએ છીએ. તો એવું જ એક સુંદર મજાનું આગલું ગીત લઈ લે ભાઈ કૌશિક ભરવાડના અવાજમાં લેવામાં આવેલું 2025 નું ઓન યોર વે પ્રેમનો કક્કો.

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. સ્ટુડિયોની ગળામાં 10:29 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે તો આપણે એક સુંદર મજાની ગુજરાતી રેસીપી લઈને આવી ગયા છે તમારા માટે. ભાઈ, ગુજરાતી રેસીપી આપણે જ્યારે ગુજરાતમાં જઈએ તો ભાઈ શોપિંગની સાથે જ્યારે તમે સુરતમાં જાઓ તો ભાઈ ખાવાનું ઘણું ફેમસ હોય છે. રાત્રે તમે ગમે ત્યારે પણ તમે સુરતમાં જાઓ, 1 વાગે 2 વાગે ભાઈ ખાવાનું બજાર, જેવો કપડાંનો બજાર છે ત્યાં આગળ ભાઈ ખાવાની દુકાનોની એક અલગ એક સુંદર મજાની દુકાનો હોય છે જે રાતભર ચાલતી હોય છે. ને સુરત નગરી કહીએ ને તો ભાઈ રાતની નગરી જે ખાવા માટે એકદમ ફેમસ છે બિઝનેસની સાથે સાથે. તો ભાઈ ચાલો એક સુંદર મજાનું આગલું ગીત લઈ લે ભાઈ. કિંજલ દવેના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે 2025 નું ઓન યોર વે.

0: સ્ટુડિયોની ગલીમાં 10:33 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર. દર્શકો કહે છે ને, પહેલાં કરતાં લોકોની નજરમાં એક ફરક જોવા મળે છે ને. પહેલાં ફરીને જોતા હતા, હવે જોઈ જોઈને ફરી ફરીને જોઈ છે ને. સંસારમાં બે જ સત્ય બોલે છે, એક તો અરીસો અને આત્મા ને. એ કહેવાય છે ને કે ભાઈ, પહેલાં લોકો છે ને નજરથી એક નજરથી જોતા હતા, હવે ડિફરન્સ એ થઈ ગયો છે કે એક નજરથી નહીં પણ ફરી ફરીને જોઈ છે ને. તો ચાલો એને ગુજરાતી ગીતોની મજા મારતા આપણે સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ઈશ્વરી મુજબદારના અવાજમાં લેવામાં આવેલું 2025 ઓન યોર વે.
1: શર્માજી, એક ગુડ ન્યૂઝ છે, મારો દીકરો દર્શન આવતીકાલે યુએસએથી પાછો આવી રહ્યો છે.

આપની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મને આશા રાખી કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું પ્યારો લાગે. ફરીથી મળીશું બપોરના 1:45 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.